શ્રોતે હો, એક નિવેદન સ્વર સંવાદ યા કાર્યક્રમાવિષયી. ગણપતિ બાપ્પાચં થાટામાટાત સ્વાગત ઝાલં આણી ગણરાજ વિરાજમાન ઝાલે. આજ ગૌરી આગમનાચી તૈયારી આણી લગભગ સુરૂ ઝાલી અસેલ. જિતક્યા પ્રેમાનં, ઉત્સાહાનં આણી ભક્તિનં ગણરાયાચં સ્વાગત હોતં, તિતક્યાચ ભક્તિનં, તિતક્યાચ પ્રેમભાવનેનં, આપુલકીનં ગૌરીંચે દેખ